રૂપા જાય ને અનેક રૂપ અનેકા રૂપા જાય ગુરુ ગોવિંદ મહારાજ. સતયુગ તહેમાની છલિયો પર બ્રાહ્મણ પાયો માયન રૂપ હોય પ્રગટિયા માવા ભોગ માયન રૂપ. સતયુગ તહેમાનિયો છલિયો બાલ બામણ પાયો ત્રેતા તમાનિયો રામ રઘુવંશ કહાયો વાયન રૂપ હોય પ્રગટિયા.